લલ્લી પાપ કમાણે પડ અવગણ ગુણ વિસરે અવગણ પડ લે ને તે ગુણ જડે ને ઉહના નું છડ દિતા મન એસા લેખા તું કી પડ્યા લેખા દેણા તેરે સિર રે સિંધ સિંધ આઈએ સિમરે નાહી નન્ને ના તુદ નામ લયા છચ્છે ચીજે અહેન સમૂડે ક્યું છૂટે જમ પાકડ્યા જે નામ નહીં સિમરેગા તે જમા ને ફાડ લયા તે ફેર છૂટ નહીં સકેગા.